हे महादेवी, अपनी घंटा जगतमा एना नादथी व्याप्त थईने दैत्योना तेजने नष्ट करे। हे महादेवी, जेम पोताना पुत्रोनी माता रक्षा करे, एम ए घंटा अमोने पापमाथी बचाओ, रक्षा करो। चंद्र घंटा शब्दनो अर्थ चंद्रः घंटायाम यस्यात् स एम थाईश, इतले के जेमनी घंटामा आह्लादकारक चंद्रशी ए देवी चंद्र घंटा। ये तो जाणीतुं छे કે ઘંટનો ધ્વનિ દેવ દેવીઓને પ્રસન્ન કરતો હોઈશ, આસુરી ભાવોને બગાડી દેશ, બૌદ્ધ જૈન ઈસાઈ ધર્મસ્થાનોમાં ઘંટનો ધ્વનિ સુમંગલ મનાય છે એ જાણીતું છે। આ ચંદ્રઘંટા દેવી એ સિંહના વાહનવાળા છે, દશભુજા છે, અનેક પ્રચંડ શસ્ત્રોથી યુક્ત છે। એમની ઘંટા દુર્ભાવનાઓનો નાશ કરે છે। નાદ બ્રહ્મની જાણે કે તેનાથી અનુભૂતિ થાય છે। ચાલો ચાલો, આ નાદ અને દિવ્ય શબ્દ આવ્યો ત્યારે શ્રુતિના મંત્રને પણ આપણે ભૂલીએ, સાંભળીએ। આ સંદર્ભમાં દેવી અથર્વશીર્ષનો આ મંત્ર જોઈએ।

પ્રભુનું સ્વરૂપ આખા જગતથી વંદિત થયેલું છે એવા હે જ્ઞાનરૂપ મહાયોગીની, સદૈવ આનંદરૂપ જગતને તારનારા હે દુર્ગે દેવી, આપને વંદન વંદન.